એબે ખલક વિદાળવી ફાહે કલેગે ફાનુ તિમં કલેગે ફાના એક વડા ગણવની નમ એકમેગ વાહકં તિમં કલેગે ફાન કલેગે ફાન બયાં કુદ્દવાફ મદ્દાંદિં ઇવ્વિસ કમકા દેતરે તિમં કલેગે ફાના સુવાલ નુકરવાશે.